કિસાનવાણી કાર્યક્રમ લઈને હાજી છે આપકી બહેન પ્રણીતા. તો સ્વીકાર કરો મારી રામ રામ. ભાઈ બહેન હોણી, કિસાન ભાઈ ખેતીમાં તો લાભ કમાવજ, પણ ઓકા સાથ સાથ વો અન્ય ખેતીથી જોડ્યા કાર્ય કર, તાકે ઉનકો લાભ યા આમદની ભી બઢ, ન ખેતીથી કદી કદી હોને વાલા નુકસાન ખ ઉ કમ ભી કરી શક. એકાલેન ભાઈ બહેન હોણી, મધ્યપ્રદેશ શાસનના મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના ચલાયેલ છે, જેકો ઉદ્દેશ્ય કિસાન અરુ પશુપાલક ભાઈ નખ ઉનકી આય બઢાણું અરુ રાજ્યમાં દૂધ ઉત્પાદન ખ પ્રોત્સાહન દેણું છે. इन योजना का तहत लाभार्थी नख उच्च नस्ल की दो भैंस खरीदने पर 50 से लेकर 75% तक की सब्सिडी दी जाने की बात करेल छे. जो सामान्य वर्ग न अनुसूचित जाति जनजाति का लेन निर्धारित छे. इन योजना की खास बात ई छे कि ई अनुदान मुर्रा नस्ल की भैंस खरीदने पर अज मिलग, न भैंस खरीदने जाने आने रहने खाने तक को खर्चो भी शासन उठावगी. बस आवश्यकता छे તો અપના મૂળ નિવાસી કો પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક, ન પાસપોર્ટ સાઇઝ ફોટો કી, ન આવેદન આપકા નજદીકી પશુ ચિકિત્સા કા ચિકિત્સા અધિકારી યા ઉપસંચાલક પશુ ચિકિત્સા સેવાએ કા કાર્યાલય થી સંપર્ક કરી કને આપ આવેદન ફોર્મ લઈ લ્યો, ન વાંચ ભરી કને જમા કરી દો. યદિ ઇન યોજના કા તહત આપખ લાભ મિલને કી મંજૂરી મિલી ગઈ તો અનુદાન રાશિ સીધા આપકા બેંક અકાઉન્ટમાં જમા હોઈ જાયેગા. એકી કોઈ ઓનલાઈન વેબસાઇટ યા ફિર લિંક નહીં છે, તો ફર્જી લોગ યા ફિર લિંક સી બચજો, ના એની યોજના કો લાભ ઉઠાવો. ના ભાઈ બહેનોની, અબ કાર્યક્રમ ખા આગળ બઢાવવા, ના આપસે પૂછી લેવા આજ કો પ્રશ્ન. તો અમારો આજ કો પ્રશ્ન છે, ખેતમાં ખરપતવાર નિયંત્રણ ક્યો જરૂરી છે? પ્રશ્ન એક બાર અરુ ધ્યાન સે સુણી લ્યો કે ખેતમાં ખરપતવાર નિયંત્રણ ક્યો જરૂરી છે? ના હમેશા કી તરહ ઇના પ્રશ્ન કો ઉત્તર હમ આપખ દેવાંગા કાર્યક્રમ કા આખિરમાં. તબ તક સુનતા રહો કાર્યક્રમ કિસાન વાણી. ના ભાઈ બહેનોની, અબ સુની લેવા એક નિમાડી લોકગીત, જેખ ગાયજ સાધના ઉપાધ્યાય ન સાથી નના.